0: ગેડેરો તેને પાડી મો બેણકી મારો એ મીરે ગેડે ટેસણો
1: કાલે બેણકી મારો ગેડે મારે થાર બેણકી મારો
0: તોરેલા બેણકી મારો ને દેઉં કેળા